ભગવાન ડોક્ટરની પ્રાર્થના સાથે વિદ્યા કોરિયાના સ્વાસ્થ્ય વિજ્ઞાન પ્રતિષ્ઠાન સંપર્કતા સાર્વદર્શ અનુસંધાન કેન્દ્ર સંપર્ક સહકાર્યમાં રોટરી ઇન્ટરનેશનલ એવું રોટરી ક્લબ ઓફ કાઠમાંડુ મિત્ર